દીપરામ ઠાકુરોરે ગાયસ લોકગીત સહી મારે કાર્યક્રમ વક્ત ગાઓઈ મુલાકાતો લી આવણે વાળે સવારે તાઉં તી કે ઇજાજત દો સભી સુનને વાળે કે રામ રામ.